નામ ઓડી આપીને આપ સાજ્યો આપીને રચ્યો નામ દોઈ કુદરત સાજી આ કરા સંદેઠો ચાઓ દાતા કરતા આપ તું સુષદેવ કર પ્રસાવ તું જાણો સબ સા દિલ સજંદ કવાઓ કર્યા સંદેઠો ચાઓ કર્યા સંદેઠો ચાઓ